0: નમસ્કાર, તમુ હામલી રાજાવવાનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. હું છે આરજે રાકેશ અને આજ તમારી વસમાં વિશેષ કાર્યક્રમ સેહત અને સ્વાસ્થ્ય લઈને મોજુદ થયો છે. આજના કાર્યક્રમમાં આપુ વાત કરવાના છે સિકલ સેલ એનિમિયા રોગના બારામાં. એ બધી વાતો બતાડવા હારું આજ મારી ખાતે સ્ટુડિયોમાં મોજુદ થયા ડોક્ટર સંદીપજી ચોપડા, યા શિશુ રોગ વિશેષજ્ઞ અને જિલ્લા સિકલ સેલ નોડલ અધિકારી છે. અને ડોક્ટર સાહેબ સાથે ચર્ચા કરવા હારું આપણી ખાતે બીજા મહેમાન મોજુદ છે શિશિરજી અગ્રવાલ. યા પત્રકાર મહોદય છે અને ભોપાલના રહેવા વાળા છે. ડોક્ટર સાહેબ અને અગ્રવાલજીનો બહુત બહુત ધન્યવાદ કે તમે અમારા રેડિયો સ્ટેશન પર આવા હારું તમારો કિંમતી સમય આલ્યો અને અમારા ઝાબવા જિલ્લાના આદિવાસી ભાઈઓને સિકલ સેલ જેવી ગંભીર બીમારીના બારામાં જાણકારી વટાળવા હારું આયા. તો એક વાર ફેર દેખી સ્વાગત કરીએ છે તમારો. તો ચાલો હાવ કાર્યક્રમની શરૂઆત કરીએ અને હા મળી ડોક્ટર સાહેબ અને અગ્રવાલજીની યે સિકલ સેલ જેવી બીમારી પર વિશેષ ચર્ચા.
1: સર, બહુત બહુત સ્વાગત હૈ આપકા. સર, સબસે પહેલે તો મેં યહી જાનના ચાહુંગા કે સિકલ સેલ એનિમિયા ક્યા હોતા હૈ ઓર યે કૈસે હોતા હૈ, કૈસે ફેલતા હૈ.
2: બહુત બહુત ધન્યવાદ. સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ હૈ જો કે પીઢી દર પીઢી ફેલતા હૈ, પીઢી દર પીઢી ટ્રાન્સફર હોતા હૈ. એક માતા પિતા સે બચ્ચોં મેં આતા હૈ યા દાદા દાદી સે या नाना नानी से, इस तरह से ये पीढ़ी दर पीढ़ी आता है. अगर माता पिता में दोनों में अगर सिकल सेल के लक्षण हैं तो बच्चे में आना स्वाभाविक है. और इनके जो प्रारंभिक लक्षण हैं जैसे
1: सर इसके प्रारंभिक लक्षण क्या होते हैं?
2: इनके जैसे प्रारंभिक लक्षण हाथ पैरों में दर्द होना, जोड़ों में दर्द होना, खून की कमी होना, पीलिया होना, तिल्ली का बढ़ जाना, छाती में दर्द होना और क्या कहना चाहिए कि हृदय घात होना और दिमाग पे स्ट्रोक आना. ये इस तरह के ये जो है गंभीर लक्षण भी है और प्रारंभिक लक्षण भी है. सिकल सेल बच्चों में या मरीजों में बारंबार खून की कमी होती है जिसके कारण इनको बार बार हॉस्पिटलाइज होना पड़ता है, अस्पताल में भर्ती होना पड़ता है. इनको दर्द भी बहुत ज़्यादा होता है. इनका दर्द जो होता है बहुत असहनीय दर्द होता है. या ये मान लो कि एक प्रेगनेंसी वाला जो दर्द होता है, जो डिलीवरी के समय जो दर्द होता है, उस तरह का दर्द का अनुभव होता है इन मरीजों को, जो कि बर्दाश्त से बाहर होता है और उसके लिए अस्पताल भर्ती होना ही पड़ता है. सिकल सेल एनीमिया जो है वो तीन तरह के होता है. एक होता है सिकल सेल रोग जिसको हम सिकल सेल एनीमिया भी कहते हैं. इसमें जो हमने ये आपको पूर्व में जो लक्षण बताए वो सारे लक्षण होते हैं. इन बच्चों को बार बार खून चढ़ाना होता है. इसमें जो सिकल सेल का प्रतिशत जो होता है वो 50% से अधिक होता है, जिस वजह से ये इनका बार बार हॉस्पिटलाइज होना पड़ता है और ये लक्षण रहते हैं. दूसरा प्रकार होता है सिकल सेल वाहक. इन मरीजों में

આપણ હંગલા ભાઈઓ અને બહેનોનું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: કઈ કઈ પ્રકારની જગા છે, મતલબ તાર જગા કે કેતરા છે, મતલબ ભૈડું હે, ઘેરવાળી હે, હે ને માળમય હેમ
1: ભૈડું હે, કાળજ મૈન હે, ને
0: ફેર
1: બરે આદે કાળી નાદે ભૂરી ને બી હકલી
0: હે હે. તે તાર ખેતર માં હું હું પાકે
1: ખેતર માં એક અફા પકાડી ને અડા ને મુફલા ને
0: હે બીજી ફસલ લેવા હારું ખેતર છે કે નહીં મળે?
1: બીજી ફસલ લેવા હારું ખેતર રહ્યું, પણ બીજી ફસલ શું લેવાય?
0: કેમ, પાણી ની કમી છે?
1: અચ્છા,
0: પાણી ની કમી છે. તે તન મતલબ એકે એકે ફસલ મળે? એની ખેત મતલબ આપણે ફસલ ને અલાવા ફેર હું છે, મતલબ ફેર હું તો કમાવારું હું કરી આપું? બોકડા નહી મળે? બોકડું ડગરું કમ કમ છે. પણ હા, પેલું કે તમે પેલખા હા ડુંગર વસ્યા નહીં આપડી કાન હે કે નહીં? ડુંગર વસ્યા નહીં કઈ નહીં, આપણું કાં સરાવા લઈ જાય હે કે નહીં?
2: સમસ્યા
0: એ બી હે,
1: હા
0: સારવાની થોડી દિક્કત હે. ઠીક ઠીક. તન શું લાગે કે આપણે અગર બોકડા આપણું પાળીએ તો બોકડામાં આપણને ફાયદો છે કે નહીં છે? બોકડામાં ફાયદો હે, લેકિન આપણને એક અસલ પ્રજાતિની બોકડી મળવી જોઈએ હે કે નહીં? હમણાં આપણા બોકડા થોડા છે, એમાં માદા દુબળા પાતળા છે હે ને, આપણને થોડીક અસલ પ્રજાતિની થોડીક અસલ જે
2: થોડીક ઓલાદદાર
0: હે, થોડી અસલ એનું માં બી તાજું પડે, નીચે હોય દૂધ ખાવા બી આપણું લાવીને થોડુંક બઢિયા ક્વોલિટીનું મળી જાય, બઢિયા રહે. આપણું આપણે ડગરીઓમાં બી આપણું ઇમેજ દેખીએ ને, ડગરા હે આપણા ડોબા હે, એમાં બી આપણને અસલ અસલ
2: ખોસદાર બઢિયા
0: મળી જાય, ખોસદાર બઢિયા મળી જાય,
2: તો ઓલાદદાર
0: હા ઓલાદાર આપણ મતલબ તાજો થોડું ભણી શકે હે ને?
2: સહી.
0: તે સલિયા ભાઈ, એના અલાવા તને શું લાગે આપણે ખેતીમાં શું શું કરવું જોઈએ? હજુ આપણે શું કરી શકીએ? હમણાં આપણે માનલો અગર પાણીની સમસ્યા હે આપણી કન હમણે, લેકિન અગર પાણીની સમસ્યા એ આપણી થોડી કમ થઈ જાય તો આપણું શું શું કરી શકીએ?
2: બસ પાણીની સમસ્યા કમ થઈ જાય તો શું કરી શકીએ? પાણી ઉપર હે,
0: હા અગલી પાણી પર છે, જેસે કે આપણું વાડી હે કે નહીં? અગર વાડી કરવા માંગીએ તો હમણે હમણે આપણું ભીંડા હે, ગુવાળફળા હે, કાકડા હે, આપણે તરબૂજા હે
2: ને? તરબૂજ હમણાં સુમાહ કમ કરે હે,
0: હા નહીં પણ કઈ ના કઈ ના કરે હે. માર તાનો સુકેડો લીન ગયો હે એક જણો, તો પણ અંતરવિલિયન મેરે એક જણો હે, તેને તરબૂજ લગાડ્યા હે
2: સુમાહ હર ઉનાળા હર,
0: હા ઉનાળા
2: ને ઉનાળા હર કર્યા લોકો, હા માર પાણી ની સમસ્યા હે,
0: હા જીના
2: રામ રામ નાયા,
0: હા તો જેના પાણીની સમસ્યા હોય તેની હારું આપણું કહી શકીએ કે મતલબ થોડી એ દિક્કત આવે હે ને?
2: પાણીની દિક્કત હે ને?
0: હા દેખો, હમ કૃષિ મેં જો અપન જે બાતે કર રહે, જો હમારી ચર્ચા ચલ રહી હૈ
3: જી,
0: ઇસમે હમ યે ચર્ચા કર રહે થે કે જો હમારી કૃષિ કે લિયે જો હમારે પાસ કોન કોન સી જમીન હૈ, હે ને ઉપજાઉ જમીન હમારે પાસ કોન કોન સી હૈ, કે હમ આપણું કી કમ કઈ ની કઈ ની જગા આપણી કન હે ને, તો ઉસમે ક્યા ક્યા મતલબ હું હું આપણું પકડી શકી આપણી જગામાં હે ને? તો
3: દેખો આપણી જગામાં હમણે આપણે કન જગા તો ભૂરી જગા બી હે અને કાળી જગા બી હે,
0: હા
3: તો જો વાઠોડી જમીન હે જો આપણે કન, તો વાઠોડી જમીનમાં મૂફળા પાકી શકે, અને એના અલાવા જેસે કે અગર મૂફળા પકડી શકે, અડદ પકડી શકી, સોયાબીન બી પકડી શકી,
0: બિલકુલ,
3: અને ફેર એના અલાવા જેસે કાળી જમીન હે તો કપા પકડી શકી, અને ફેર એના બાદ હે તો આપણે ઘઉં પકડી શકી, સણા પકડી શકી,
0: બિલકુલ બિલકુલ. તે યા આગો આપણું દેખે યા સણા હે ઘઉં હે યુ હંગળું બીજ આપણ મતલબ કેતરું પડી જાય
3: જેસે એ જમીન ઉપર નિર્ભર કરે છે.
0: અચ્છા,
3: હા જેવી રીતની જો જમીન હોય અને જેટલી જમીન હોય એવી રીતે યુ આપણું ઓરી શકી.
0: અચ્છા, તે મતલબ તાર તાર હું કેવું મતલબ બીજ કાં તું લાવું જોઈએ આપણ?
3: એમ તો બીજ તો જેસે કે ફિલહાલ આપણું અગર આપણા ઘેર મેલેલું હોય તો આપણા ઘેરનું બીજ આપણું વાવી શકીએ, ઓરી શકીએ, બાકી આપણી કન નહીં હોય તો આપણને ફેર મૂળ લેવું પડે,
0: મૂળ લેવું પડે. તે કે મતલબ કદી કદી મનકું વાત કરે કે આપણું ગઈ સાલ જેવું પકડ્યું ફેર ત્યુ ત્યુ બી આપણું લગાડી થોડીક તેની ઉપજ થોડી કમ થઈ જાય એમ કરીને વાત કરે?
3: હા એ વાત તો બરોબર છે, કેમ કે તેને જો ઉપજ કમ થઈ જાય, કેમ કે જ્યાં એના મનકા કન જો બીજ હે તો એના માટે જેસે 100% મોટો બીજ જો નહીં રહી શકે એના કન મિક્સ બીજ રે કંઈક નાનું બીજ રે કંઈક મોટું બીજ રે તો નાના બીજનો તેના જો પૌધો હલકો રે તો હલકા પૌધાના કારણે તેનો જો કમ પાક મળે ઉપજાવ કમ મળે
0: આપણું ગવર્નમેન્ટ આપણ કેવીકી હે તો કેવીકી થી ભી આપણ વરે સાલ કૈઠા કૈઠા ધાન આલે હે તમારે શું કેવું છે અગર તાતી મળે તેના ધાન આપણે લેવું જોવે કે નહીં લેવું જોવે યા તમને મળે કે નહીં મળે તેનું ધાન
3: દેખો આજ તક હમારા એરિયામાં જેસે ગ્રામીણ ક્ષેત્ર હે ગામડામાં છે ગામડામાં એ સારી જાણકારી નહીં મળવા કરે અને એક ફેર બીજી વાત છે કે જેમ જાણકારી મળે તો ઘણા ખરા લોકો જેવી રીતે પેલો કે દૂધ બી ધોળું ઘોળમાં ધોળું તે હું છે કે જો દૂધ નો ગરમ હતું ને દૂધ પીધું ને ત્યાં સરોપળી માં રહ્યો પછી ત્યાં પેલા ગોળમાં પણ ફૂકી ફૂકીને પીએ એવી રીતે ઘણા લોકો જો વાત કરે તો તેની વાત ને કારણે લોકો હારી રીતે વાત પર ધ્યાન નહીં દે તો એ જો સરકારી જો લાભ હે અને સરકારી જો મળે બીજ એના બારામાં લોકોને જાણકારી નહીં મળે એટલે લોકો તેને જાણકારી લેવા હારે તૈયાર નહીં થાય અને તેના લોકોને એ વસ્તુ નહીં મળવા શકે
0: બિલકુલ બિલકુલ તે મતલબ તું એમ કહેવા માંગી રહ્યો કે એક વારી હું છે આપણું પેલખા આપણું ભરો કરીને લઈ લઈએ અને કદી કદી ફેર બીજ અસલ બી નહીં નીકળે યા ફેર મતલબ આલુ આલુ એમ કરીને કદી આપણને મળે હોતું નહીં બીજ હે ને
3: હા વાત એમ કે થાય
0: હા તે આપણને એમ લાગે કે યાર તાનું ફેર પાક્યું પાક્યું નહીં પાક્યું એમ કરીને આપું ફેર નહીં યાર કહેતું મળ્યું મળ્યું નહીં થયું થઈ કે
3: નહીં
0: એમ કરીને આપું તેની પર એક વિશ્વાસ નહીં કરી પાવી
3: ભરોસો નહીં કરી શકી
0: ઠીક અસલ વાત કહી હતી તમે અહીંયા

0: तो चलो अभी हम बात करते हैं, आप बातें करी है कि अब गर्मी में हूँ फसल आप करी सकी, फसल नहीं करी थे आप वाड़ी मतलब आप अधिकतर देखी के हा बाजार में घनी सब्जियों अलग अलग प्रकार की सब्जियों है अने घनी महंगी भी थी गयो हाल कई नहीं भी सब्जी आप ली ली 40 रुपया थी कम मळे नहीं हर सब्जी है ना, तो आपू हूँ लगे कि आप अपना अपना अपना खेतर में हूँ हमने करी सकी।
1: देखो हमने फिलहाल ये हमने तो पानी ना दन आ गया से, तो इना पानी ना दन में अगर कहीं भाई अगर सब्जी भाजी नु कहीं करवा चाहे तो हमने टुका टकला दन है तो कदाच कोई खो माती कहीं करी सके कि हम क्या हगला नहीं करी सके कि हम हगला कन पानी की सुविधा नहीं थी सके। अने आप जरा पानी की सुविधा ने बारे में बात करिए तो घना बदा नेता या से त्या कहसे बोट ना समय में के भाई तब मन बोट आल होते हूँ तमें नर्मदा नदी नु पानी तमार ते पुगाड़ी, पण त्यो पानी तो ફેરવા હારું અને પકડવા હારું ઘણી જ મોટી વાત, પણ પાણી પીવા તક નહીં મળી રહ્યું
0: ખરી,
1: તો આજની તારીખમાં હું છે ઘણા લોકો આગળ કરવાની ઉમેદમાં છે બચારા, પણ તેના કારણે પાણીની સુવિધા નહીં મળે એટલે ત્યાં લોકો નહીં કરી શકે, એના માંથી હો માંથી લગભગ 5% યા 10% હિ આદમી કઈના જો પાણી હોય તે આદમી કરી શકે તે હું કરી શકે
2: કઈ
1: ખેતીવાડી કરે તે માંથી જૈસે ગવાળ ફળા હૈ યા ફેર ભીંડા હૈ યા ફેર તોરૈયા હૈ યા કારેલા હૈ યા એવી કઈક સબ્જી ભાજી લગાડી શકે,
2: ગલકી હૈ
0: હા ગલકા હૈ
1: ગલકા હૈ ટામેટા હૈ
0: ટામેટા હૈ બઢિયા, તે હમણે જૈસે કે આ પાણી આવવા વાળો છે હે ને, આપો સમય થઈ ગયો આ આપણ પાણી આયામાં છે થોડાક જૂરદન લે કાઢે ખરો, તે હમણે અધિકતર આપો દેખી કે જો રોપ તૈયાર કરવાનો સમય હે ને, આપણે કહી શકીએ કે હમણે અગર રોપ તૈયાર કરવાનો જો સમય છે યો છે હે ને, કે અગર આપણું ચાહીએ ત્યાં આપણ મરસનો રોપ તૈયાર કરી
2: શકીએ,
0: ફેર આપણ ટામેટાનો કરી શકીએ હે ને, તે જો ભી ભાઈ આપણ વાડી કરતો હોય મતલબ મોટા મોટા સ્તર પર કરે તો તેની હારું યો અસર લઈ ગયો એક અસલ સમય હે ને, કે આપણું એ આપણું કરી શકીએ તો આ તમને શું લાગે મરસુંની ખેતી મતલબ જેમ કે આપણું આખા ખેતરમાં મૂફળા કરીએ, આખા ખેતરમાં આપણું મક્કી કરી દઈએ, સોયાબીન કરી દઈએ અને અલગ અલગ આપણું ફસલ કરીએ, દેખ્યા જાય તો મારે સુધા એના પાણીની ફસલ છે હે ને, તો એની ફસલને આપણ આપણો આપણો આપણું ઘણા કમ છે એની ફસલને કરીએ, જબકી આપણ વગર મરસની તો આપણે આ ખાવાનું બને નહીં હે ને, તે શું કહેવું છે તમારા
1: મરસની ખેતી તો આપું કરી શકી, મરસની ખેતીમાં ઉપજા બી અસર છે અને મરસ નો ફાયદો પણ છે, કેમ કે હમણે મરસ ઘણા મોંઘા પણ છે, તો મરસની ખેતી કરવી એક અસલ ચીજ છે, પણ ખાસ કરીને એ વાત છે કે મરસની ખેતીમાં આપણને કદાચ કદાચ ઘાટો પણ થઈ જાય
0: બિલકુલ,
1: તો તેમાં સરકાર આગળ મરસની ખેતી આપો કરીને સરકાર આગળ આપણો ઘાટો થાય તો થોડો ઘણો આપણ પાસો એમાં કંઈક સરકાર આપણી મદદ કરે તો ફેર બીજી વખતના પણ આપું મરસનું ખેતી કરવામાં બી અસર રહે, પણ અમુક અમુક હું છે કે કંઈક કોડાઈ જાય, કંઈક મરસમાં એવો કંઈક કીટાણુ લાગી જાય, મરસમાં કંઈક એવી આવી જાય તકલીફ તો ફેર મરસ નહીં લાગે, ત્યારે ઘણા ખરાને મરસ વેચવાની જગ્યા પર મરસ ખાવા તક ખુદા નહીં મળે
0: બિલકુલ, કુમાનભાઈ તે ખરી વાત કહેતી કે મરસ આપણ હું છે કે એની વાતને મતલબ આપણું કરતી ઘણા લઈએ, પણ આપણ ફેર તેમાં શું બીમારીઓ આવે તેની વખતે અગર અગર પૂરી ફસલ ખરાબ થઈ ગઈ તો ફેર આપણું લેવાનું દેવું પડી જાય હે ને,
1: લેવાનું દેવું પડે
0: હા, તો કંઈ ને કંઈ આપણું એમ દેખી કે આપણમાં એ વાતની થોડીક આપણ અવેરનેસની કમી છે હે ને, જો ચીજે મતલબ હમ બતાડવી જોઈએ થોડીક બોલના છીએ કે હમકો ઇસ ચીજ કે બારે મેં પતા નહીં હે ને, જાણકારી કી કમી હે, જાણકારી કા અભાવ હે હમે હે ને, સલિયા ભાઈ તમાર હું કેવું અગર આપું મરસુની ખેતી કરવા માંગીએ તે કી કમ તારે અગર તારો હમણે તક તારો હું અનુભવ છે તારો કે તે અગર કદી કરી હોય યા તન હું લાગે કે મરસુની ખેતી તાજી હે યા ફેર

0: કરવા માંગો?
1: ઘરે આપણ કોઈ ભાઈ જાણકારી કદી આલે તો કરી બી શકીએ.
0: બિલકુલ,
1: મહેનત કરી શકીએ આપણ.
0: બિલકુલ બિલકુલ, હે ને. તો જેમ કે અગર અભી તો હમારે પાસ મતલબ દેખી આપું કે આપણી કન હમણે જાણકારીનો થોડો અભાવ હે, એની વજહથી આપું એમાં ઘણા કમ હે. હમણે આપણે આપું દેખી તો આપું ખાલી વાડી કરીએ આપું થોડીક સી, કેમ ઘેર ખાય એટલા
1: ખાવા પૂરતી,
0: અને ઘેર ખાવા પૂરતા આપણે હમણે કરીએ હે. અધિકતર તો આપું સોયાબીનમાં લાગેલા હે, આપણે મક્કી હે, સોયાબીન હે, આપણ જુવાર હે, ને. તો આપણ પારંપરિક ધાન હજુ તક સાલીનું હે, સાલીનું છે. પણ હવે આપણા કોદરા ને યાદ ખોવાઈ ગયા, કેમ
1: બધું ખોવાઈ ગયો.
0: હા, કોદરા ખોવાઈ ગયા, રાળો ખોવાઈ
1: ગયો, આવતો હમણાં ના સ્વરા ઓળખે નહીં,
0: ઓળખે
1: બી હતો. અગાડી ડોકરા હું બોલતા એક હામલી કરી,
0: હામલી, હા,
1: ફેર બાદલી,
0: બાદલી,
1: એક હું બોલતા કુરી,
0: કુરી, દેખે જાય. આપણે કોદરા તો તમે કોઈ ના વરું ઉદા મેલી દો, કદી હળેલી ગળે નહી ત્યાં,
1: કઈ નઈ થાય
0: ત્યાં, હે ને. ત્યાં કોદરા અને ભાગેલું ડગરું હતું કે હા, હા, ધનમાં તો પાછું બેઠું થઈ જાય,
1: હે ને. દળી ધાન જો કોદરા ખાલી દા, તૂઠણેલું ડગરું બી બેઠું થાય જાય, એટલી તાકાત કોદરામાં હતી.
0: હા, એટલી તાકાત કોદરામાં હતી ખરી. તો એ કોદરા હું એ મતલબ હું અગાડી એક જગા હતો ત્યાં, કે મુએ વાટે લાવ્યો કોદરા, વાટી ને હમણાં એની રાબડી સુધી આજ સુધી આપું ભૂલી ગયા.
1: કોદરા ની રાબડી એવી લાગે કે આલે ની એવી લાગે.
0: એક બાવટાની એક ની કોદરાની એ આપણ અગર આપણું દેખી ને મોટા મોટા મોલું માં તાર કે અસલ વેસાઈ રહી, 150, હા 150 રૂપિયા કિલો તક હું ખુદે દેખી ને આવ્યો તાર કી તે બઢિયા વેસાય. પણ આપું એ ધાન જૂનું ધાન આપણું થોડાક ખોઈ નાખ્યું,
1: ખોઈ નાખ્યું.
0: હા, તો એની પર બી આપણું મતલબ કરી શકી, યુ બી અસલ બઢિયા હે, લેકિન એ નાનું રહે ત્યારે અવેરવામાં કાઢવામાં
1: થોડીક
0: દિક્કત પડે થોડી.
1: ગાડી ડોકરા યુઝ કર્યું ને,
0: હા યુઝ કર્યું, યુ ખાધું.
1: ગુજરો અધિકર ગુજરાની ફસલ કરતા જાતા ગુજરો, કેમ કે ધાન રહેતું ને પેલું ગુજરો વેગો પાકી જતો
0: ખરો,
1: એની હારું ગુજરાનું કમાઈ કરતા ને કરતા ડોકરા.
0: હા, ગુજરો હે, ફિર હમલી હે,
1: હમલી હે,
0: હમલી વેગો આવી જાય, સાળી ધાન
1: વેગો આવી જાય.
2: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम. आपनो रेडियो आपडी वाते.
0: તે હા આપું ચર્ચા કરીએ કે કિકમ મતલબ કઈની ભી એક ખેતી આપું કરી તેની ખેતીમાં આપું અસલ ફાયદો પડ્યો. તે કુમાનભાઈ તમે બતાડવા ચાહો કે મતલબ કઈની ખેતી તમારે અસલ સક્સેસ રહી કે બઢિયા તરીકે થી તેની તમારા પાકમાં બી આવી કમાઈ બી અસલ થઈ તેની તેની કમાઈ થી?
3: દેખો એ સાલની કમાઈ તો આપણે દેખી શકીએ કપા મસ્ત રહ્યો.
0: અચ્છા,
3: હા, કપા એવી રીતે મસ્ત રહ્યો કે કપામાં કોઈ પણ જાતનો રોગ નહીં પડ્યો, અને કપામાં કોઈ પણ પ્રકારનો જેસે કે વધારે પરેશાની નહીં આવી. તો કપા અસલ રહ્યો અને કપા પાક્યો બી ખરો અને કપા ઘણો મસ્ત રહ્યો અને કપાનો અસલ ભાવ બી અસલ હતો.
0: બિલકુલ, તે કપા મતલબ હું આપું દેખી તો એના સાલમાં કપા અસલ પાક્યો, હે ને.
3: હા
0: બિલકુલ બિલકુલ. સલિયાભાઈ તમે શું કહેવા માંગો કે તમારી કઈની ફસલ મતલબ અસલ રહી?
1: મારે તો બસ એ કપા નહીં.
0: અચ્છા, કપા તમે બી કપાસ કરેલો?
1: કપાસ કરેલો.
0: તો એને મતલબ વરે સાલ કપા કરો છે યા ફેર
1: વરે સાલ કરતા ઉન સાલ કપાની ફસલ બઢિયા રહી?
0: બઢિયા રહી. અચ્છા,
1: મતલબ હા ઠીક રહી. ઓર ઇનમાં હું હે કે ભાવ બી બઢિયા રહ્યો તેત્રે અમુન કફા કમા ફસલ બઢિયા લાગી,
0: બઢિયા કમાઈમાં બી આવી, હે ને. તે હાવ આવતે સાલ હું કરવાની હોસી રહા હે?
1: બસ આવતે સાલ તો સોયાબીન કરીએ તો સોયાબીન ના પૈસા તો દિવાળી થાય ને પૂરા થઈ જાય,
0: થઈ જાય.
1: કપાસ ના પૈસા મૂન મળે હે,
0: મળે હે,
1: એના લેણ દેણ થોડી બહોત થાય, એટલે આપું કફા કરી દઈએ.
0: અચ્છા, તેરસિંહભાઈ તમાર શું કેવું મતલબ કઈની ખેતી તમારે ઠીક રહી? હા તેરસિંહભાઈ બોલો.
4: ખેતી બજે કફા મુફળી.
0: અચ્છા, કફા મુફળી, તમે બી કફા મુફળાસ કરેલા?
4: હા.
0: અચ્છા, તે મતલબ કપા અસલ રહ્યો હે ને?
4: હા, કપા અસલ રહ્યો. અને સોયાબીન કરી, સોયાબીન માં બી ઈલડ પડી જાય.
0: હા, સોયાબીન માં બી ઈલડ પડે.
4: થુવર કરે, થુવર માં બી ઈલડ પડી જાય.
0: હા, થુવર માં બી જેરી ખાય હે ને, દવા નાખ્યા વગર તો કામ નહીં ચાલે.
4: કામ નહીં ચાલે.
0: તે આપવું મતલબ બજાર